મને માટે કે કાલ જે ગાથા યાદ હો ગઈ હોય શીલા, યાદ હો જાતી આઠો જાને કે બાદ બેઠે દોરાતા તો